આપણા હાથની લડાઈ લડવા માટે તમે જાણથી મારા ભાઈઓ, મારી બહેનો, મારા કાકા, મારી કાકીઓ, બધા સામે સામે

બાજુઓ મારી બોલો આપણા હાથની લડાઈ છે, આપણા હાથની લડાઈ લડવા માટે તમે ગામથી મારા ભાઈઓ મારી બહેનો મારા કાકા મારી કાકીઓ

પાજો મારી લડો આપણા હકની લડાઈ છે આપણા હકની લડાઈ લડવા માટે તમે ગામથી મારા ભાઈઓ મારી બહેનો મારા કાકા મારી કાકીઓ એક